0: હજી કોલ તરત અરજી પ્રોગ્રામ છે કોલ છે મિલેવી 4092712912921 અને લેટ સી ફર્સ્ટ કોલર ઓફ ધ શો જે સુખ દિકમ દે નરસી અસલામ અલયકુમ સુખ ખબર કે કેમ જના છોટી અલીના ખબર કે હોય દેખા રખના
1: જી ભાઈ
0: સોચ સે ઓર બાંધે હો કદા વેલે
1: અમી મે કતલા મે ચેષ્ટા
0: કરના અચ્છા જી શા સહી નુવેલે ચર તક કતલી દો અમી
1: આ ભાઈ
0: શા ના નો મતલબ લગસરંગ કોર ને ચર તક કતલી દો
1: ઓ ચાચી હતને લગ ચલો
0: શા શા સહી સહી ડબલ સુખ દી દરસરા ઠીક ઠાક હજી દારા તો રેડિયો તો નો સે મતલબ રેડિયો બોર હોય નો દે ટાઈમ મને હું ગોરા દે રોટાઈ પર ખવલ ટાઈમ ઈ સલન પર ખવલ ટાઈમ ઈ નાગા ન કહેવાય ઇંતજાર કર્યો છે અમી બાર ઉઠે તો પકાવી સલન પકાવી
1: ભાઈ 5-6 સાલ કી છે અમી એલોસ વાળા રોટાઈ સલન મે બેસી હોડલી ખાને દે
0: શા સહી નો બસ અમી એલો સર ઉઠે ખૂબ દેડી રખ હોડલી ખેર દે ઓસી તોસ વર તપાવી સહી દો મતલબ કમ ટાઈમ ના મતલબ કેમ ટાઈમ ના મતલબ રોટાઈ પકાવી નગોરા દા ચર તક હા એરી ના શા યો શાય મતલબ સડાઈ દા કી કના દબી એરી જી ના
1: ભાઈ એક રા નાખો એ રવા અમે મે તનુર માં રટાઈ પહાવાલા ઓછી દો કદા ગાસે બાટ મને પહાઈ ઓસ મેરા એ રદો
0: સા સહી સહી સહી દે બસ ના રોટાઈ ખેરવાઈ માશા
1: ભાઈ ના ખેરવ ઇન્શાઅલ્લા
0: સહી દે ડેરા મને ના લોય ખાસી કાલ કે વલી છે પ્રોગ્રામ કે દે કોલ કસનોર મસવેલ ગોડે
1: આ કતો ખાશા વી સલમ નો પાસ કો
0: વલા જા
1: છુટી મે સ્ટાર આબિયા નાદિયા તા આસમા અઝીબ તા
0: અલહમદુલિલ્લાહ
1: ના ભાઈ સબ્જી ને કટ કરવા તેના બાદ કે બેકાઉ
0: શા સાલન કે બસ પર હવાય મતલબ સબ્જી દસવા
1: ભાઈ ન હમ જ ગોશ્ત હો જ કે મે ટિક મે લાવા
0: હમ
1: ભાઈ ગોશ્ત હો
0: અચ્છા ગોશ્ત કે મતલબ ખાલી ગોશ્ત કે ના મતલબ બલ સબ હા વર્ષે ભાઈ એ તો વિચે સબ્જી મે કટ કરવા
1: ભાઈ મે જો હોત તો કે બી સાઈ તે આલુ ગોશ્ત
0: શા શા આલુ ગોશ્ત મોજે આસે ના આલતે કે દોવલ છે મતલબ સબ્જી કટ કે ઓ બે દે ગોશે જે કરવો કો આવ કે ન હવે તો
1: સબ્જી કટ કે કે ના
0: આલુ ટમાટર અચ્છા જી શા સહી છો ડેરે મને ના ઓ પખવલે તરીકા સે સદર કે સર પખવાય